મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના, જ્યાં ક્યાંથી જોડાયા છો બસ આશા કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના સારે સાથે જોડાઈ ચૂક્યા હશો. તો ચાલો આજના આપણા પ્રેમ ભરેલા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું પ્રેમથી અમે સ્વાગત કરી રહ્યા છીએ. રત્ના, આપ સૌ કોઈનો સાથ દેવા આવી પહોંચી છે. કરીએ એક બહુ જ મજાની શરૂઆત. અને આજનો દિવસ છે ભાઈ શુક્રવાર, અને શુક્રવારના દિવસે આપણે કહીએ ને કે ઘણા બધા લોકો બસ એક જ ઉમ્મીદમાં બેઠા હોય કે ક્યારે 4 વાગે અને ક્યારે આપણે આપણા ઘરે પાછા ફરીએ. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ, મૂડને સારું કરીએ અને મૂડને મજા મજાનું બનાવતા કરીએ એક ખૂબ જ મધુર ભક્તિમય શરૂઆત આજના આપણા આ પ્રથમ ગીતની સાથે. અને આ છે જિજ્ઞેશ બારોટ અને પાર્થ ભરત ઠક્કરના સ્વરમાં મુકાયેલું પ્રથમ ગીત.

વાંકી ચૂકી લવ સ્ટોરી, ભાઈ લવમાં વાંકું ચૂકું હોય ત્યારે જ આપણે સિદ્ધિ મજા આવે છે. ભાવિન ભાનુશાલી, ગૌરાંગ પાલા, ધ્વનિ કદમ.

શુભ મંગલ ધમાલ ફિલ્મનું નામ 2026માં આવેલી આ મૂવીમાંથી લેવામાં આવેલું ગીત અને સિદ્ધાર્થ અમિત ભવસાર અને પાર્થ ભરત ઠક્કરના સ્વરમાં મુકાયેલું હરિયે ફરીએ. આ બ્યુટિફુલ બ્યુટિફુલ ગીતની સાથે એનર્જીને આપણે જારી રાખીએ અને આ એનર્જીના ડોઝની સાથે રંગારંગ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું જલ્દી. ત્યાં સુધી બસ તમે પોતાનું ધ્યાન રાખો અને ચહેરા ઉપરની જે મુસ્કુરાહટ છે તેને બનાવી રાખો. જીવન ખૂબ જ સુંદર છે. આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.